0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજકાલ મારીને તમારી યાદદાશ્ત મેમરી બહુ જ ઓછી થઈ ગઈ છે, તમને એવું નથી લાગતું? ચલો હું તમને રિયલાઇઝ કરાવડાવું. તમને તમારા દાદાની કઈ વાતો યાદ છે? મારા દાદા હવે મારી સાથે નથી. 2016માં એમનું અવસાન થઈ ગયું. મારા દાદા મારી સાથે નથી. તમને તમારા દાદાની કઈ વાત યાદ છે? મેં બહુ જ ભાર આપ્યો મગજ પર ત્યારે ચાર વાતો યાદ આવી. દાદાની વાત તો જવા દો. તમને તમારા સ્કૂલથી કયા ફ્રેન્ડ્સ યાદ છે? ફ્રેન્ડ્સના સાથે સંભળાવી શકો એવા કિસ્સા કેટલા યાદ છે? અરે એ બધું તો છોડી દો. ગઈકાલે તમે શું પહેર્યું હતું એ કેટલાને યાદ છે? ગઈકાલનો જોડો આજે શું પહેર્યું છે જોયા વગર તમે કહી શકો? ના, આ મેમરીની પણ વાત નથી, આ તમે કેટલા બેધ્યાન છો એની વાત છે. 99% લોકોને જો હું એમ પોઈન્ટ બ્લેન્ક પૂછું ને કે ગઈકાલે ડિનરમાં શું ખાધું હતું, નથી યાદ? 99% લોકોને જો હું એમ પૂછું કે તમારી ફેવરેટ ડિશ કઈ, તો જવાબ શું આવે ખબર છે? યાદ કરે અને પછી જવાબ આપે. આપણને આપણી ફેવરેટ ડિશ યાદ નથી, ફેવરેટ કલર યાદ કરવો પડે. સગા સંબંધીઓના સાથેની મેમરીઝ એ ટોપ ઓફ ધ માઇન્ડ ના હોય, આવા તો કેવા બિઝી થઈ ગયા છીએ આપણે. આજનો વેકઅપ વિચાર ખાલી એટલો જ છે કે આપણે થોડી મેમરી શાર્પ કરીએ. મેમરી કરતા પણ આ વાત એકચ્યુઅલી મેમરીની નથી, આપણે આપણા જીવનમાં કેટલા અસ્ત વ્યસ્ત છીએ એની વાત છે. હું ને તમે મહેનત શું કામ કરીએ છીએ, પૈસા શું કામ કમાઈએ છીએ કે જેથી કરીને એક સારું જીવન જીવી શકીએ, અને મારા પ્રમાણે સારું જીવન એ મેમરીઝથી બનતું હોય, અને જો મેમરીઝ હોય જ ના તો એવા પૈસાનું શું કામ? હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: હેલો સર, મેં સિચ્યુએશન મેં ફસ ગયો સર. આપ જો ભી હૈ મુઝે મુઝે ટાઈમ કમ હૈ સર. યે દો હૈ કે એક એક લાલ હૈ કે એક હરા, ઇસમેં સે કૌન સે કાટના હૈ? એક લાલ એક હરા, કૌન સે કાટું સર?
2: ટાઈમ કિતના હૈ
1: સર? 1.5 સે 2 મિનિટ.
2: કેંચી
1: લે લી સર, કેંચી લે લી.
2: તાલી
1: બજ રહી સર? રિબન કાટના થા ના, મેં શોરૂમ કા ઉદઘાટન થા તો મુજે બુલાયા થા. અબ દો રિબન લગે હુએ થે, એક લાલ ઓર એક હરા, તો સમજ મે નહીં આ રહા થા કોન સા કાટે. ઠીક હૈ,
2: શોરૂમ કા રિબન કાટ રહા હૈ.
3: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી. ઇટ્સ હોટ.
4: એ પગલા,
5: લક્ષ્મી કા ઘર પર વાસ હો, ઇસ દિવાળી સારી ખુશિયાં આપકે પાસ હો. દિવાળી કી ઢેરો બધાઈયાં. સેલિબ્રેટ ધીસ દિવાળી વિથ RajJewels.com.
6: Make your child's party unforgettable this year. Come get your crafty hands on at our creative studio in Marlborough. 26 plus DIY projects, from slime to crafts, all designed around your child's age and theme.

0: જીવનની ખરી લક્ઝરી છે ને સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરી શકવાની આઝાદી હોય છે. આ વાતને ફરી એક વખત ધ્યાનથી સાંભળો. સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરી શકવાની આઝાદી. આપણા આખા જીવન મટીરિયાલિસ્ટિક લક્ઝરીઝના પાછળ દોડતા હોઈએ છીએ, પણ એમાં સમય નથી મળતો. ફેમિલી ટાઈમ માંગે, બર્થડેના ઉપર પણ માંગે કે 10 મિનિટ તો આવો, તોય એવું કહેવું પડે કે ભાઈ તમે આજે બંગલામાં રહો છો ને, એના માટે આ વસ્તુ કરવી જરૂરી છે, હું સમય નહીં આપી શકું. ધીમી સવાર, છેલ્લે તમે તમારા જીવનની ધીમી સવાર ક્યારે અનુભવ કરી હતી? જ્યારે તમે ઉઠ્યા હો પોતાના સમયે, જ્યારે ફેમિલીના સાથે બેસીને ફેવરિટ બ્રેકફાસ્ટ કર્યો હોય, સૂરજ દેવતાને ઉગતા જોયો હોય, સવાર સવારમાં જે મસ્ત મજાની ગુલાબી ઠંડી હોય એનો અનુભવ કર્યો હોય, ન્યૂઝપેપરમાંથી કોઈ ગોસિપ વાંચી હોય ને ફેમિલીના સાથે શેર કરી હોય ને સરસ મજાની ડિસ્કશન કર્યું હોય, ગઈકાલના દિવસમાં શું થયું, આજના દિવસમાં શું કરીશું, આ બધી જ વસ્તુઓના ઉપર ડિટેલમાં ચર્ચા કરી હોય. આપણે ઓલવેઝ ડિલેમામાં રહેતા આવીએ છીએ કે મારે શું કરવું છે અને શું કરવું પડે છે. છેલ્લે તમારે જે કરવું હતું એ ક્યારે કર્યું હતું? સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરવાની આઝાદી, આ છે જીવનની ખરી લક્ઝરીઝ. બાકી બધી જ વસ્તુ એ મિથ્યા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: 92.7 FM, Radio Mirchi, New Jersey, also available on 103.3 FM HD2. It's hot.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: આવે છે ને ખતરનાક ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, ગુસ્સો. જો જોઈતું રિઝલ્ટ ના મળે તો પોતાનું ધાર્યું ના થાય એટલે આપણે મગજ ગુમાવી બેસીએ. ખબર ખબર ના પડે કે કોણે મુક્કો મારી દઉં, કોણા ઉપર બધો ગુસ્સો ઉતારી દઉં. કેટલા ઇરિટેટ થઈ જતા હોઈએ આપણે. એમાં એવું છે ને કે કોઈને પણ પોતાનું જોઈતું રિઝલ્ટ ક્યારે મળતું જ નથી. ભગવાન રામને નહોતું મળ્યું, મહાભારતનું એક પણ કેરેક્ટર એવું નથી, એક પણ પાત્ર એવું નથી કે જેણે જે જોઈતું હોય એ મળી ગયું હોય, એની પ્રાપ્તિ થઈ હોય. તો એ પ્રશ્ન એ છે કે પછી કૃતાર્થ કરવાનું શું જો જોઈતું થવાનું જ ના હોય? તો આટલું બધું જે ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, ગુસ્સો, આ બધી ભાવનાઓ આવે એનું કરવાનું શું? તો કે એક ઉપાય છે, એક્સેપ્ટ કરી લેવાનું. રામ ભગવાને કેવું વનવાસ એક્સેપ્ટ કર્યું હતું. અર્જુને એક્સેપ્ટ કર્યું હતું કે હવે મારા પ્રિયજનોના સામે જ મારે લડત આપવાની છે. જ્યારે તમે એક્સેપ્ટ કરી લો ને તો આગળના ચેલેન્જીસ તમારા માટે ઇઝી થઈ જાય. રામ ભગવાન જો એક્સેપ્ટ કરે જ નહીં કે ના વનવાસ શું કામ જવાનું, જવું જ નથી ને મારતો, તો પછી નવી બબાલ થાય. જો એક્સેપ્ટ કરી લો તો શ્રી રામ કહેવાઓ, તમારા ઉપર ચોપડીઓ લખાય. બીજો પ્રશ્ન એ પણ છે કે હવે એક્સેપ્ટ કરવાનું કેવી રીતે, આ તો નવું આવ્યું. તો કે જ્યારે તમારી અંદર એ મેચ્યોરિટી આવી જાય ને કે જે પણ ઘટનાઓ ઘટી રહી છે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ છે જ નહીં હકીકતમાં, ત્યારે એક્સેપ્ટન્સ આવી જાય. જોબમાં જોઈતું પ્રમોશન નથી મળ્યું, કઈ નહીં, એક્સેપ્ટ કરી લો. બ્રેકઅપ થયું છે, એક્સેપ્ટ કરી લો. એ તો ગઈ હવે, એક્સેપ્ટ કરી લો. આજના દિવસમાં તમને એક્સેપ્ટન્સનો પાવર પ્રાપ્ત થાય એવી શુભકામના. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.

0: Mirchi. Escabana, pues cabana, sacabana. Cabana. Burga, burga. La viva la burga.
1: Mirchi, burga. Hello.
2: हेलो सर, मैं सिचुएशन में फंस गया हूँ सर. आप जो भी है मुझे टाइम कम है सर. ये दो है, एक लाल है, एक हरा. इसमें से कौन से काटना है? एक लाल एक हरा, कौन सा काटू सर?
1: टाइम कितना है
2: सर? डेढ़ से दो मिनट.
1: पीछे हो गया.
2: फिर कटेगा कैसे?
1: भारी सामान
2: तो नहीं है सर.
1: रंग बता.
2: एक लाल एक हरा.
1: अब एक काम करो, कैंची लो कहीं से.
2: कैंची ले ली सर. लेकिन सिचुएशन है.
1: आसपास
2: है लेकिन हिलने का टाइम नहीं है.
1: हिल नहीं रहे. एकदम टच भी करेगा तो फट जाएगा.
2: बिल्कुल.
1: फटना नहीं चाहिए. आसपास के लोगों को भी सिक्योर करना है.
2: ठीक है.
1: हरा काट के देख. धीरे से.
2: 1, 2, 3. Congratulations.
1: ताली बज रही है. कौन है?
2: ये ताली बजा रहे हैं सर. ये रिबन काटना था ना, मैं ये शोरूम का उद्घाटन था तो मुझे बुलाया था. अब दो रिबन लगे हुए थे, एक लाल और एक हरा, तो समझ में नहीं आ रहा था कौन सा काटे. ठीक है,
1: शोरूम का रिबन काट रहा
2: है.
1: हाँ. तूने
3: मिर्ची मुर्गा नवेद के साथ ओनली ऑन मिर्ची. इट्स हॉट. ये पगला.
4: एक गाम मा खूब आकरो दुकाळ पड्यो. राज्यमा खावानी अछत सर्जाई. अनाजना भंडार एटला मोटा नता कि दरेक व्यक्तिने पोषी शके. प्रजा हैरान थईने राजाना पासे पहोंचीने राजाजीने पूछ्यू कि राजाजी हवे शुं करीए, तकलीफ सर्जाई छे. राजाजी खूब यंग हता, एमनी सेना पण यंग. એમને એક જ સોલ્યુશન સૂઝ્યું કે આપણે કામ કરીએ, આપણે રાતોરાત પોપ્યુલેશન કંટ્રોલ કરવું પડશે તો જ કંઈ મેળ પડશે. એટલે કામ કરો, 50ની વયના ઉપરના જેટલા પણ લોકો હોય એમને કાં તો ગામથી કાઢી મૂકો, જેલમાં બંધ કરી દો, કાં તો જો ના માને તો મારી નાખો. અને આમ પણ એ લોકોનું કંઈ કામ છે નહીં, ઘરે બેઠા બેઠા ખાય જ છે, એટલા માટે આ કરવું યોગ્ય છે. સેના પણ યંગ હતી, ભૂખી હતી, એટલા માટે એમને પણ આ જ સોલ્યુશન સૂઝ્યું કે હા, રાજાજીની વાત બરાબર, જેવું રાજાજીએ કહ્યું હતું એવું કર્યું. એક સૈનિક હતો, એ ઘરે ગયો, પોતાના ફાધરના સામે તલવાર લઈને ઉભો રહ્યો અને વિચાર આવ્યો કે ના, આ તો મારા પપ્પા કહેવાય, હું રોટલી ખાઈ શકું એટલા માટે એમનું મૃત્યુ કાં તો એમને ગામથી થોડી કાઢી શકાય. એને પપ્પાને કહ્યું કે પપ્પા, માહોલ ખૂબ વધારે ખરાબ છે, હમણાં એક કામ કરો, અંડરગ્રાઉન્ડમાં જતા રહો. હમણાં આપણે નીચે જે એક લેવલ બનાવ્યું છે ઘરના, તમે ત્યાં જ રહો, જ્યારે માહોલ ખૂબ સરસ થઈ જશે ત્યારે હું તમને બહાર બોલાવી લઈશ. રાતોરાત ગામના જેટલા પણ વૃદ્ધ લોકો હતા, એક્સપિરિયન્સ્ડ લોકો હતા, એ બધા કાં તો ગામના બહાર થઈ ગયા, કાં તો એમને મારી નાખવામાં આવ્યા, કાં તો પછી એમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા. સોલ્યુશન આવી ગયું તાત્કાલિક. રાજાજીએ કહ્યું કે જોયું, મેં કહ્યું તું ને, મારી ટ્રુ લીડરશીપ કહેવાય આને. ટૂંક સમય પછી એ રાજ્યમાં બરફનું વાવાઝોડું આવ્યું. ચારે તરફ બરફ જ બરફ. અનાજનો એક દાણો પણ ન ઉગાડી શકાય એવી સિચ્યુએશન સર્જાઈ. રાજ્યમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ તો હતું નહીં કે જે સલાહ આપી શકે કે આવો સમય જો ફરીથી આવે એના માટે અનાજ ભેગું કરીને રાખજો. યંગ લોકોએ બધું ઉડાવી દીધું હતું, હવે કંઈ હતું નહીં. લોકો ફરીથી એક વખત રાજાના પાસે ગયા અને રાજાને પૂછ્યું કે સાહેબ, હવે તો ફરીથી આવી સિચ્યુએશન આવી છે, હવે શું કરીએ? હવે કોને મારીએ? હવે કોને ગામમાંથી કાઢી મૂકીએ? હવે કોને જેલમાં બંધ કરીએ? રાજાના પાસે કોઈ જ ઉત્તર નહોતો. એ સૈનિક જેણે પોતાના પપ્પાને અંડરગ્રાઉન્ડમાં બંધ કર્યા હતા, એ પોતાના પપ્પાના પાસે ગયો ને એમને પૂછ્યું કે પપ્પા, આવી સિચ્યુએશન સર્જાઈ છે, હવે આમાં શું કરીએ? પપ્પાએ સોલ્યુશન આપ્યું કે એક કામ કર, તું બળદ લે અને ગામના જેટલા પણ રસ્તા છે એની બંને બાજુ ખેડી નાખ. છોકરાએ પૂછ્યું કે પપ્પા, આવું કેવું સોલ્યુશન? તો કે જા, હું જેવું કહું છું એવું કરતો ખરો. 2 અઠવાડિયામાં બરફ ઓગળ્યો, નાની નાની કૂપણો ફૂટી આવી ને એમાંથી અનાજ થયું. ગામના બધા જ લોકો શોક્ડ કે આ શું થઈ ગયું. રાજાએ સૈનિકને બોલાવ્યો અને એમને પૂછ્યું કે આ સોલ્યુશન તું ક્યાંથી લાવ્યો? અને એને સાચે સાચી વાત કરી કે મેં આવી રીતે મારા પપ્પાને અંડરગ્રાઉન્ડમાં રાખ્યા હતા. રાજાએ સૈનિકના પપ્પાને બોલાવ્યા અને એમનું સન્માન કર્યું અને એમને પૂછ્યું કે તમને આ આઈડિયા કેવી રીતે સૂજ્યો? તો એમને કહ્યું કે અનુભવથી. જ્યારે ગામના ખેડૂતો અનાજ લઈને બીજા ગામ જતા હોય ત્યારે એમાંથી થોડા થોડા દાણા પડીને રોડના સાઇડ ઉપર ભેગા થઈ જાય અને જો એને ખેડી નાખવામાં આવે તો એનામાંથી અનાજ થઈ જાય. ત્યારે રાજાને અનુભવનો મૂલ્ય સમજાયો. હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.
5: લક્ષ્મી કા ઘર પર વાસ હો, ઇસ દિવાલી સારી ખુશિયાં આપકે પાસ હો. દિવાલી કી ઢેરો બધાઈયાં. સેલિબ્રેટ ધીસ દિવાલી વિથ RajJewels.com.
6: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
7: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
6: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
7: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
6: मिस इंडिया, आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू, इजलिन.
8: सोना खरीदने के सोच रहे हैं? आरके ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए. गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आरके ज्वेल्स. आरके ज्वेल्स, बेस्ट क्वालिटी बेस्ट प्राइस.
9: Inefficient,
10: very complex,
11: clumsy or
12: confusion ही confusion.
7: Disjointed software को use करना उतना easy नहीं जितना आप समझ रहे हैं. टूटे फूटे software से छुटकारा पाओ. अपने business के लिए Zoho One ले आओ. Zoho One is an all-in-one integrated software suite जिससे आप अपना पूरा business चला सकते हैं. Yes, you heard that right. You can run your entire business, sales, marketing से लेके customer support, accounting, operations या HR. काम अनेक, software एक, Zoho One. Get your free trial at zoho.com/one.
13: चुराने का जरूरत नहीं, मिर्ची के संग अब पूरे 9 लकी विनर्स को मिलेगा 9 गोल्ड चेन्स.
14: बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती है,
13: क्योंकि इस नवरात्रि वीरानी ज्वेलर्स लेकर आया है मिर्ची 9 लक का हार. 9 नवरात्रि नाइट्स, 9 गोल्डन अपॉर्चुनिटीज, हर दिन जीत सकते हैं 1 प्रेशियस गोल्ड चेन. पार्टिसिपेट करने के लिए व्हाट्सएप नवरात्रि टू 9033647244. दैट्स 9033 मिर्ची. और तैयार हो जाइए फॉर योर 9 रैपिड फायर क्वेश्चंस प्रेजेंटेड बाय वीरानी ज्वेलर्स
15: ऑन ओक ट्री रोड. फेस्टिव स्पेशल ऑफर्स ऑन 22 कैरेट गोल्ड एंड डायमंड ज्वेलरी. विजिट viranijewelers.com.
16: जिंदगी की खुशी से जिंदगी की मिठास तक सब कुछ 9 गुना ज्यादा हो. राजभोग विशेस यू एंड योर फैमिली अ वेरी हैप्पी नवरात्रि. राजभोग विल स्वीटन योर फेस्टिव सेलिब्रेशंस. फॉर ऑर्डर्स विजिट rajbhog.com या अपने लोकल ग्रोसरी स्टोर से अपनाइए राजभोग को.
17: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
18: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन्स की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का, साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इजलिन, न्यू जर्सी.
19: हम देसी डॉक्टर हैं, इंजीनियर हैं, टीचर्स हैं, साइंटिस्ट्स हैं, आर्टिस्ट्स हैं, एंटरप्रेन्योर्स हैं. हम मेहनत करते हैं, टैक्सेस भरते हैं, नए आइडियाज लाते हैं, इन्वेस्ट करते हैं और इस देश को आगे बढ़ाने में हर तरह से कंट्रीब्यूट करते हैं. फिर भी एंटी इमिग्रेंट सेंटीमेंट बढ़ता जा रहा है और हमारी कम्युनिटीज को टारगेट किया जा रहा है. इसको बदलने का सिर्फ एक तरीका है, वोटिंग. अपनी सिक्योरिटी के लिए, अपने बच्चों के फ्यूचर के लिए इस नवंबर जरूर वोट करें.
20: Paid for by Citizen Desi, a non-profit.
21: Pre-book your jewelry at Kalyan Jewelers and avail gold rate protection. Also enjoy 20% off on making charges. Offer only till 25th October. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey to grab this offer. Conditions apply.

0: રીડિંગ અને રાઇટિંગ આ બે આર્ટના ઉપર ઘણા બધા મોટા સ્પીકર્સ વાત કરી ચૂક્યા છે. જ્યારે પણ કોઈ પણ મોટા ફોરમમાં કોઈ વ્યક્તિ સ્પીચ આપી રહ્યા હોય, કોઈ એમને પ્રશ્ન પૂછે કે જીવનમાં કયા બે આર્ટ સૌથી વધારે અગત્યના છે, કઈ બે આદતો એવી છે કે જે કેળવવી જ જોઈએ, તો ઘણા બધા લોકો એ વાત કરતા હોય કે રીડિંગ અને રાઇટિંગ ઇઝ અ મસ્ટ. પણ એવું શું કામ? શું કામ આ બે વાતના ઉપર આટલો બધો એમ્ફેસિસ? શું કામ આટલો બધો ભાર? તો કે મનની છે ને બે સ્થિતિ હોય. એક સ્થિતિ એ હોય કે જેમાં મન ખૂબ વધારે ભરાઈ આવ્યું હોય, મનની અંદર ભાવનાઓ એટલી બધી હોય કે ખબર ખબર ના પડે કે ઠાલવી ક્યાં, ત્યારે રાઇટિંગ કરવું. કાગળને પોતાનો મિત્ર બનાવો. તમારી અંદર જેટલી પણ ભાવનાઓ હોય એને કાગળના ઉપર ઉતારવી. જ્યારે મનમાં ખૂબ વધારે કન્ફ્યુઝન હોય, મન ચકડોળે ચડ્યું હોય, ખબર ના પડતી હોય કે ડિસિઝન કયું લેવું, ત્યારે કાગળના ઉપર પોઇન્ટર્સ લખવા. તમને કોરું કાગળ, એ સફેદ કાગળ એકદમ ક્લેરિટી આપી દેશે. મનની બીજી સ્થિતિના વિષયમાં વાત કરીએ, એ છે કે જ્યારે તમારું મન ખૂબ વધારે ખાલી હોય, જીવનમાં એવું ફીલ થવા લાગે કે યાર મારા માટે તો કશું હવે બચ્યું જ નથી, ત્યારે રીડિંગ કરવું. મનનો એ જે ખાલીપો છે એને શબ્દોથી ભરવો અને જોજો કેવી રીતે ચપટીમાં જીવનના બધા જ પ્રોબ્લેમ્સ છૂમ અંતર થઈ જાય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.
1: Mirchi No Laka Haar presented by Virani Jewelers.
2: Virani Jewelers presents Mirchi No Laka Haar chal raha hai. Agli contestant jo hai wo mere sath line par hai. Let's find out who that is. Hello.
3: Hi.
2: Hi, what's your name?
3: Sheetal.
2: Hi Sheetal, how are you?
3: Good. How are you?
2: Hi, I'm good. Thank you so much. Happy Navratri to you.
3: Same to you.
2: All right, Sheetal, main aapse ek sawal poochne wali hu aur uska jawab dene par depend karega ki aap agle round mein jaate hain ki nahi jaate. All right, mera sawal agle round ke liye aapse hai कि कौन सी ऐसी इंडिया की सिटी है जिसे सिटी ऑफ ड्रीम्स कहा जाता है? फटाफट से आंसर बताइए.
3: सिटी ऑफ द ड्रीम्स बॉम्बे.
2: बॉम्बे इज द करेक्ट आंसर. एंड बॉम्बे यानी कि मुंबई इज ऑल्सो द सिटी ऑफ ड्रीम्स इन इंडिया. थैंक यू सो मच शीतल फॉर पार्टिसिपेटिंग. कंग्रेचुलेशंस, आप अगले राउंड में पहुंच गए हैं.
1: मिर्ची 900,000 का हार प्रेजेंटेड बाय विरानी ज्वेलर्स.
4: लक्ष्मी का घर पर वास हो, इस दिवाली सारी खुशियाँ आपके पास हो. दिवाली की ढेरों बधाइयाँ. सेलिब्रेट दिस दिवाली विद RajJewels.com.
5: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लायन मॉर्गेज, द किंग ऑफ मॉर्गेज इंडस्ट्री.
6: सिंस ओवर 15 इयर्स, लायन मॉर्गेज हैज बीन असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स विद लोन. देयर एक्सपीरियंस एंड नॉलेज ऑफ मॉर्गेज इंडस्ट्री रियली हेल्प्स क्लाइंट्स टू गेट द बेस्ट पॉसिबल डील्स ऑन रीफाइनेंस. अ प्रोफेशनल सर्विस विद क्विक, एक्यूरेट एंड इंप्रेसिव फॉलो अप. लायन मॉर्गेज ऑफर्स स्पेशल जीरो क्लोजिंग कॉस्ट ऑन रीफाइनेंस ऑप्शंस.
7: फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. दैट इज 732-339-3155.
8: सोना खरीदने की सोच रहे हैं? आर के ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए, गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आर के ज्वेल्स. आर के ज्वेल्स, बेस्ट क्वालिटी बेस्ट प्राइस.
9: નવરાત એક જ સ્પિરિટ.
10: ગાયત્રી ચેતના સેન્ટર કમ્યુનિટી ને સાથી લાવી રહ્યા છે પિસ્કાટવેમાં.
9: રમો ગરબા ડેલી 11-19 ઓક્ટોબર સાંજે 7 કલાક થી.
10: તારીખ 18મી ના રોજ 8મ યજ્ઞ, 19મી એ 9મ યજ્ઞ અને 25મી એ શરદ પૂર્ણિમા ગરબા ને મિસ ના કરતા તો ફેમિલી સાથે જોડાઓ અને અનુભવ ડિવિનિટી. વિઝિટ gayatricenter.org ટુડે.
11: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
12: They sell natural diamonds, best quality at the lowest prices.
11: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
13: Durga Puja ka celebration ho aur Kolkata ka flavor na ho, aisa kaise?
14: Maitri brings you thak, puja, aarti, bhog, sindoor khela, cultural programs and a delicious dinner. Plus, live music by Mahalakshmi Iyer, Ankita Bhattacharya and Shubhadeep.
15: October 24th and 25th, Hammerhold Upper Elementary School, East Brunswick, New Jersey. Register today at my3usa.org.
16: Mujhe no lakha manga tere o siyan diwane. सिर्फ आपको नहीं, मिर्ची के संग पूरे 9 लाखी विनर्स को मिलेगा 9 गोल्ड चेन्स।
17: अरे कहना क्या चाहते हो?
16: क्योंकि इस नवरात्रि वीरानी ज्वेलर्स लेकर आया है मिर्ची 9 लख का हार। 9 नवरात्रि नाइट्स, 9 गोल्डन अपॉर्चुनिटीज, हर दिन जीत सकते हैं 1 प्रेशियस गोल्ड चेन। पार्टिसिपेट करने के लिए व्हाट्सएप नवरात्रि 2903-364-7244, दैट्स 9033 मिर्ची, और तैयार हो जाइए फॉर योर 9 रैपिड फायर क्वेश्चंस प्रेजेंटेड बाय वीरानी ज्वेलर्स
18: ऑन ओक ट्री रोड। फेस्टिव स्पेशल ऑफर्स ऑन 22 कैरेट गोल्ड एंड डायमंड ज्वेलरी। विजिट viranijewelers.com।
19: चलो इस नए तरीके से मनाते हैं, पटाखों के बदले मिठाइयों से सजाते हैं, फुलझड़ी की जगह काजू कतली और अनार की जगह रस मलाई का चलन शुरू करते हैं, रसगुल्ले को चरखी की जगह निपटाते हैं और खुशबू पटाखों की नहीं मीठे की फैलाते हैं। जरा दिखा दे दुनिया को कि स्वाद से कैसे दिवाली मनाते हैं। ये दिवाली नानक वाली, सो गुड सो प्योर, इट्स नानक।
20: Pre-book your jewelry at Kalyan Jewelers and avail gold rate protection. Also enjoy 20% off on making charges. Offer only till 25th October. Visit Kalyan Jewelers at Oak Tree Road, Islington, New Jersey to grab this offer. Conditions apply.
21: Tera kya hoga, Kalya?
22: Sardar, maine aapka namak khaya, Sardar.
21: Ab mirchi kha.
23: Radio Mirchi, it's hot.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: આવું મારી સાથે જ કેમ થયું? આવું થવા જેવું જ નહોતું. મેં વિચાર્યું જ નહોતું કે જીવનમાં મારી સાથે આવું કંઈક થશે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. દરેકના જીવનમાં ક્યારે ને ક્યારે કોઈ ને કોઈ એવી ઘટના થાય કે જેના કારણે આ પ્રકારના વિચાર આવે કે હે ભગવાન, મારી સાથે કેમ. બ્રેકઅપ થઈ ગયું હોય, કોઈના ડિવોર્સ થઈ ગયા હોય, બિઝનેસમાં બહુ જ મોટો લોસ થઈ ગયો હોય, કાં તો કોઈની ડેથ થઈ ગઈ હોય. સિચ્યુએશન કોઈ પણ હોઈ શકે, પણ એનું આઉટપુટ પોતાના મગજમાં આ જ રહે કે મારી સાથે જ કેમ. મેં તો વિચાર્યું જ નહોતું કે આવું મારી સાથે થઈ શકે. રિસન્ટલી મારી સાથે પણ એક આવી જ ઘટના થઈ. ઘટના એટલી ઇન્ટેન્સ હતી કે હું બહુ જ સમય સુધી એને ભૂલી ના શક્યો. મારા નજીકના લોકોએ, મારા ફ્રેન્ડ્સે બહુ જ પ્રયત્ન કર્યો કે મારા મગજમાંથી એ વાત નીકળી શકે, પણ કંઈ ફાયદો ના થયો. હું એના પાછળ બહુ જ મનોમંથન કરી રહ્યો હતો. ને મારી એક આદત છે કે જ્યારે પણ મન ચક્રાવે ચડે, બહુ જ બધા વિચારો ચાલતા હોય, તો હું એને લખું. એ લખવા લખવામાં દોઢ ચોપડી ભરાઈ ગઈ. દોઢ ચોપડી ભરાયા પછી મને એક સોલ્યુશન મળ્યું, અને એ સોલ્યુશન ખાલી મારી પ્રોબ્લેમનું નથી. જો તમને પણ આવા વિચારો આવતા હોય તો એનું સોલ્યુશન પણ આ જ છે. જીવનમાં જે પણ કંઈ થતું હોય એને એટલા માટે થતું હોય કારણ કે તમે પાસ્ટમાં એવું મેનિફેસ્ટ કર્યું હોય કે મારે એક્સ વાય ઝેડ વસ્તુ અચીવ કરવી છે, અને જે ઘટના બની છે એ તમારા એક્સ વાય ઝેડને અચીવ કરવા માટે બહુ જ અગત્યની હતી. એક પ્રૂફ આપું, તમે લાઈફમાં જ્યાં પણ છો, જે પણ કરી રહ્યા છો, જે પણ સિચ્યુએશનમાં છો, વિચારીને જુઓ કે પાસ્ટમાં અમુક નેગેટિવ ઘટનાઓ ના બની હોત તો શું તમે આ અચીવ કરી શક્યા હોત?

જવાબ છે ના. એટલે તમારા લાઈફમાં જે પણ કંઈ બનતું હોય છે ને, એ એટલા જ માટે બને છે કારણ કે તમારે ક્યાંક પહોંચવું છે. તમે જ ડિસાઈડ કર્યું છે સબકોન્શિયસલી, કાં તો કોન્શિયસલી, કે મારે એક્સ વાય ઝેડ વસ્તુ અચીવ કરવી છે, અને એ નેગેટિવ વસ્તુ જ્યાં સુધી ના ઘટે ત્યાં સુધી તમે ત્યાં પહોંચી ના શકો. વાત થોડીક ડિફિકલ્ટ છે, જાતે એક્સપિરિયન્સ કરી હોય તો જ આખી વાત સમજાય એવી છે. વિચાર કરજો આના ઉપર. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.